સંગવારી હો અગલા લોકગીતલા સુના જિલ્લા ગઈન હવે મંજુલા દાસ ગુપ્તા આવો એ ગીતલા સુના ચાહતે ચિલ્ફી સહસપુર લે લોકેશ સાહુ દિલ્હી સાહુ મોહિત રામ સાહુ સત્યમ સાહુ રામકિશન છોટકુ દુર્ગેશ સાહુ ધુરાબાંધા ભાટાપારા લે પ્રમોદ સાહુ દેવકુમાર નવીન સાહુ યુવરાજ સાહુ નરગોડા છત્તીસગઢ મહારાજ કીર્તનપુરી ગોસ્વામી લક્ષ્મી દેવી ગોસ્વામી જોગેશપુરી ટ્વિંકલ ડિમ્પલ મીનાક્ષી નિશા તુલસી આઉ દિશા ગોસ્વામી બેલા ડીલા બસ્તર છત્તીસગઢ શિવપ્રસાદ દેવદાસ મોહિત કુમાર ઉમિન ઉત્તરા પ્રમિલા યમુના જમના કુમારી અંજુ મંજુ કુમારી યુવતી દેવદાસ એ ગીતલા સુના ચાહતે ગ્રામ ગોળમારા પોસ્ટ સુરેગાંવ તહેસીલ ઢોંડી લોહારા જિલ્લા બાલો છત્તીસગઢ દેવપ્રસાદ રામ અવતાર સોનુ મોનુ પવન દેવદાસ છત્તીસગઢ સહસપુર લોરમી લે છોટકુ સાહુ મોહિત લોકેશ સાહુ રામકિશન દુલીચંદ સતીબાઈ રામ સાહુ મા બમલેશ્વરી ધામ સાકરા સુમની જિલ્લા રાજનાંદગાંવ લે નારાયણલાલ સાહુ કુલવંતીન દિવેન્દ્ર પ્રતાપ નેહા દેવી સાહુ મિલિંદકુમાર સાહુ પ્રણયકુમાર સાહુ રુદ્રાંશ પ્રતાપ સાહુ એ ગીતલા સુનના ચાહતે નહેરુ વાડ ભાટાપારા લે પ્રેમલાલ સાહુ ભૂપેન્દ્ર દુષ્યંત રાઘવેન્દ્ર મોહનપારા અકલતરા લે અભિનવ સાહુ અભિષેક સાહુ ઉમાદેવી સાહુ અરમરી ખુર્દ દુર્ગ છત્તીસગઢ લે ચુરામનલાલ વાડે જૈની વિવેકકુમાર વાડદે નેહા વાડદે નર્મદા ધામ સુરસુલી જિલ્લા બાલોદ લે કૈલાશ યાદવ સુરેશ યાદવ ડિકેન્દ્ર યાદવ યોગેશ યાદવ મહાસમુંદ ખટ્ટી લે સુભાષ શર્મા છાયા શર્મા ટીકેશ્વર સાહુ કીર્તન શિવાય હંસિકા સાહુ સુનો સંગવારી હું અપન પસંદ કે લોકગીતલા